0: 탄저름모 다자자자 리걸레자 디카드나 찬도 그 탄가데 파츠 초마 그 히탈리 다 히타츠디 자자자 펜토초레르시나 찬도 그 탄가 좀 오히리레자디 찬도 그 탄가데 총랑나 자자자 잠모 종돌레시 다데 펜셀 퉁돌레시나 나 둘레마레 데 찬도 그 탄가 좀 히차냐 초마라 펜투사레데 다 뭐지 그 반조 그 다 야모레 나 파체 뭐 제임스 마레호 뭐 몽보레 나 티 파체 사자데라 야지 야모로 사레테
1: 제라 테다브데 나 제네 반조 그 토네 야지 니니 리니데 문티도 준지 가츠 가츠 그 진소나 진카 주군데 제 총야 회 총나 지오스나 리니데 데웨 자타 지다 사테 사노 게동도 예오
0: 제라 나데 나 탄카 그 챕다데 야모레 티나 디 옌다 그 챔도 그 리니톤 지 카나 효겔이 rewa chamo yo tene maung pa panje xiama tina chamdo ka sacha la pentu li li kandri li ten li nde chayin re yo te xipa po mali che laanti mali che laanti te xita deya na cha pene ma re li ka re la ma piso na xita choma ka ma je li ke rego sa re te nga re na mama zogori di ta ઓશાંગ રી જોગવાની
1: જેલા
0: છેદન રી જોલે રો પોકેકા છેદન ને નમ મંબો યો મમા તા ગેન કમાન દે દે લેન દે ના જાચા જા તે ફાં દે ના મમા ગા ક મેપીતા સચિયાઈ તે તેનસાં દે ના ગેન તેંગા તે ને તા માચાં ને ક હિમા દે ગેન તેંગા દે નાઉ ને ફાક શાનિન દે રેન દોલે તે આકન દે રેન દોલે લો છિયા તં જી છોમા તા ગા ક મેપીતા સાઈ જોગવાની તે કે તા દે ના ગા lega lin di khoke ga chot zore sina ta te li di za za gore te na nyen ka chen bo res nga te nga nga chen ni nyen ka li chu te de na mo chi a tong ji nga la
1: ha
0: nyam nyong tong ji nyam nyong hin re nga de na nge ge wa do che re ma da te ro che re sina ni ma tong ji ma tong ji ga ta li ya to sa ya zu ya to tong ji in sa re te nga de na ta ta ta pa ta ndu di pa che pa do nge chom chong ga chom ji ga ma chi a tong ji nya tang go na zhen ng yi ye jong che bo pa che re wo sa re de
1: na la so de zhen de zhen ba hun zu ge mang yi ya bu
0: mang yi ya mo de cha de de na de na pa che dong yi sa re de
1: mi sa
0: nga da che zo ge da li ka ge wa ne pa che yi sa ma re ni ma ma tong ji ga ro ma tong ji na re ta ding sang ge da che zo ge da ma che ai na re chu ma ge mo ge de ka na
1: la sa jin ne che ge su su ge kin xiong de ni ga jin ji su jin ba de de mo bu jin ge zu ha gong yong de a sin ji je la ta mao ba la su su ge tang ga ton ne ri ni ton ne na pe san lu jia qin bu de ne de ngan zu yang ngan zu ge na ta de jia wa lan lan ru de yong ba de de yong de ta xin bu de ta ji su yan ta ne xi ji yin de la
0: yong song ni de na xi ta pa zi ta chi zu de li zu ji de pa ji ri ni ge guo le yin sa re monde na rinila tamu gaje tikatinira tingani ngani ke phache samho chi pa ke ja chala hena phache ni ke ja hi ga to mo ni mo ke ja hi ga to ding ko hi aje ta tan dai sare
1: de lo thim ba ta de aje kompanya hi chi den ro chu chu yin ba ta la sa de ne yon zu che ta ba de na maung pa lo so ne nga pa so so yin nan da yang chang do ke rini te the la su su ge je wa sen da ta men di sen da ge de yan da
2: ta tum bo ko si de da da ge ja de dum ti ya cho si ga
1: la sa
2: ta ji ne de jin jin si ge ji de ta pe si ge re so ni de nga ka so lo tong le ne ge ta sa sha na le yo cha lu si un de ge ja zhong bo xie ge ne ge lu so ka le xin cha zhong wo ye ri nga yong ge lu da qin wo jian nan zhong de du nyong so qian bo xiong jia yi yin na ri an zi yin na ri yinari tiye ka yin mri ge roma kido dung na o mendo sa mo bo chuang wong ge ho han de xie wong de ta ka si nga ke nga ge jine ta de me bo ge xia yo xie ge me bo ge du ka le je yo li de rong ke jun jin di xie wa ye na jun jin xie li ge re ge den da de ri men ge rong le pe zhong wo to sing ge ta ta pe cha ge na pe ge ge zo zo li yo ge tang ga chen zi de ren xin na ja ge sa de xie tu li ge nghe sona ta ju cha zon da tong bo kong du ren chi na ja ko ring yo ge thang ga rin de de jin jin de xie yo ru ko han de nga be thang ga chen zi de te yong zi ri so so thang ga chen zi de sa de xi yong du pen to ji ye sing ge se na ta mo bo di ga thang ga chen zi de xi yong du o thang ga chen zi ge 我本来这么着做出生个好，我别等那个人，用个我打扮着人呢，他用个把的热茶的，怕见他错开了，刚刚去，嗯，钱包忘记买了。但是，我个不军长人呢，哦，他，没几个人呢，他的军军的鞋码头呢，他，让我穿了开了，感兴趣个我呢，家用着个呢，让着里个一万着的也是忙，他人家的军军鞋娃有呢。 我们每年都推磨满一笔，然后拆去几月才对。我按这样，全按这样呢，就没些俺老二的几点就上上，满他三年呢，啥嘛啥啥的，要么装我也是个上上的。他这个军军学习的做钱不人格，上的俺上了等他进科学。
1: 对了，
2: 嗯，他等下呢，没让你没让了，他读过来装我检查的，我给啥呢？可是从那的钱去呢？但我妈。
1: 我给最近容啥么个容啥么个事，我妈容啥么个事，嗯，老公写过来，我妈等着谁去？那等他妈我办那一那个，他办那一那，他给我钱，谁个谁个过？明白。准备将来他的钱多，啥处都有差的哦。他等就把的太阳呢，上那个热啊，钱包也得没见伊那，他安在心呢，不打出他心用的，见你伊那里看你伊那里落，见把伊那里。
3: 哦，那样伊那里，从那个修建的身高呢，这下子也突然间我的双那个以前咋的都包办咋子的，越长上上。
1: 是呢，我们办的热瓦可肯巴塞，是。那时候突击去打青年了，过来热时候，大大俺们。他讲，我们去做古巴，他抢到个中签，通啥个啥家艰难了，去做古巴咱们大大嘛大用的，咱们抢到中签的呢，罗查起来等着，等你接下这个大大把这过张样。
3: 过住的那忙不起差的啊，是啥人？对着一张，嗯，对，俺就是从北几步进呢，看到西北一，一那样对那了，不要忙不进多的，对吧？对了，他就去，他忙不来呢，去南北人，门推到他叔叔给，下家一那张，让叔叔给热娃一那张，平地的，三对一进到这把当，对呢，前场抢的用位。 这些兄弟姐姐，他得让俺做个邻居，就得了做人。
1: 是，
3: 是了，估计去，从我这里。